0: સેવાળું
1: સરકાર ઘટકો પ્રત્યે છે નિગરાની માં ઉપચાર સેવા ઉપલબ્ધ
0: પ્રત્યેક દિન ખાના 8 બજે થી સાડા 7 બજે સમાન વિશેષજ્ઞ ફિઝિશિયન ડોક્ટર દ્વારા પેટ છાતી કરે છે નસા મોટું ચેક જાંચ કરી છે
1: પ્રત્યેક દિન નસા તથા ન્યુરો સર્જરી નાક કાન તથા ઘાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક જાંચ કરી છે
0: પેરાલાઇસિસ ભઈ મુખ ટાંકીને નસા ચેક પેરા હાથ તથા નસોને બિરાનીહરૂકા લાગી ફિઝિયોથેરાપી તથા ક્યાન્સર થેરાપીકો વિધિબાટ ઉપચાર ગરિન્છ
1: નસા ચેપિએકા બિરામીહરૂકો બિના અપરેશન ફિઝિયોથેરાપી તથા એકુપેસર થેરાપીબાટ સફળ ઉપચાર ગરિન્છ
0: બિરામીહરૂકો સુવિધાકો લાગી 24 ઘંટા એમ્બ્યુલન્સકો વ્યવસ્થા ગરિએકો છ અસહાય નાગરિકલેખર મહિલા અનાથ બાળ બાલિકા અપાંગ શ્રેષ્ઠ નાગરિકહરૂલાઈ ઔષધિ બાહેક અન્ય સંપૂર્ણ સેવામાં 10% છૂટકો વ્યવસ્થા ગરિએકો છ કૌશલ્ય અસ્પતાલ પ્રણાલી
1: સંપર્ક નંબર 0 84 0 0 1 0 1